0: தாம்ரோ வசர மெத சேல் சோஃபா சதஹா விசேஷ வாட்டம் கல் பவதிட சுவ பகசுயின் யுத் சோஃபா ஹெட்ட நமதஹசி சிட்ட சியலும தாம்ரோ பிரதர்ஷனாக அரவலி
1: மாஸ்டர் கைட் பிரகாஷன 2025 சமக உசஸ் பெல பசுகே விபாக பிரஷ்னோத்தர தென் நிகுத் வியத சில்ட்ரன்ஸ் வேர்ல்ட் கேர்னிய மாஸ்டர் கைட் பொரெல்ல சஹ லங்கம பொத்தலின் தென் லபா கன்ன பிந்து 70313336
2: ශ්‍රී ලංකාවේ ප්‍රථම වතාවට රයිනෝ රූෆින් වෙතින් හඳුන්වා දෙන රයිනෝ ප්‍රිමිය ජල ප්‍රතිරෝධී මතුපිට ආරක්ෂණය සහිත රූෆින් ෂීට් රයිනෝ රූෆින් වෙතින් හඳුන්වා දෙන රයිනෝ ප්‍රිමිය රූෆින් ෂීට් වැඩි විස්තර සඳහා 1396 අමතන්න
0: දම්රෝ වසර මැද සේල් කෑම මේස කට්ටල සඳහා විශේෂ වට්ටම් දැවමය කෑම මේස කට්ටල 87,000 සිට දම්රෝ වගකීමක්ද සහිතව
3: ඇයි ෂුගර් කියලා මූණෙන්නකන සෙවන කළ මතුමේහ හරණී කැප්සූල් අරගෙන සතුටින් ඉන්න අපේ වෙතකම අපේ උරුමය 40 වසරක අභිමානය සෙවන කළ ආයුර්වේද 0747-31-33-540
4: පාට 7 තෑගි පිරුණු ෆන් ඉදිරෙන පැය